0: માયનબુનું ગીત તો આવીશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું સ્વાગત કરો હું અમારે આજની કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ભાઈનબુનું ગીત કે પહેલે અમે આપને વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો કે આપણે મિશ્રિત ખેતી હળતે કરી શકો અને આના હું લાભ હે, તો અણ વિષય માટે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ થકી જોડી રહી માંગીલાલજી. તો સૌથી કે પહેલા આપણે હામરી લણાની વાત અને મોરે કર આપણી વાતે. સર નમસ્કાર.
1: નમસ્કાર જી.
0: સર આપકા બહોત બહોત સ્વાગત કરતી હું મેં વાગડ રેડિયો પરિવાર મેં.
1: જી ધન્યવાદ.
0: સર જૈસા કી આજ આપ હમારે કાર્યક્રમ ખેતીવાડી સે જુડ રહે હૈ ઓર આજ હમારે કાર્યક્રમ મેં આપસે બાતચીત કા વિષય હૈ મિશ્રિત ખેતી કે મહત્વ કો લેકર. હમ દેખતે હૈ કે સમય સમય પર હમ હમારે શ્રોતા સાથીઓ સે કુછ મહત્વપૂર્ણ એસે વિષય હોતે હૈ જિન પર લગાતાર ચર્ચા કરતે રહેતે હૈ ઓર ઇસ વિષય પર ભી હમ બહોત સી બાર હમારે શ્રોતા સાથીઓ સે ચર્ચા કર ચુકે હૈ, લેકિન યે બુવાઈ કા જો સમય હૈ ઇસમેં અગર ઇસ વિષય પર હમ હમારે શ્રોતા સાથીઓ સે બાતચીત કરે તો વો ઉનકે લિયે બહોત હી મહત્વપૂર્ણ હોગા, ક્યોંકિ યહી વો સમય હૈ જબ મિશ્રિત ખેતી કે માધ્યમ સે હમારે જો કિસાન ભાઈ બહેન હૈ વો અપની આય કો બઢા સકતે હૈ. તો આપ કાર્યક્રમ મેં હમે સબસે પહેલે યહી બતાઈએ કે મિશ્રિત ખેતી ક્યા હૈ.
1: જી તો દેખીએ અગર મિશ્રિત ખેતી કી હમ બાત કરતે હૈ તો મિશ્રિત ખેતી કા મતલબ સિર્ફ યહી નહીં કી આપ જો હૈ આપકે જો ખેત મેં હૈ જો ફસલે ઉગાએ, ઇસકે સાથ સાથ જૈસે હમ મિશ્રિત ખેતી કી જહાં બાત હોતી હૈ વહાં આપકા પશુપાલન આતા હૈ, આપકી બાગવાની હૈ, આપકે સબ્જી બાડી હૈ, પોષણ બાડી હૈ, આપ જો આપકે પશુ હૈ ઉનકે લિયે ચારા ઉત્પાદન હૈ યા મુર્ગી પાલન હૈ બકરી પાલન હૈ, તો યે સારી ચીજો કો અગર અપનાતે હૈ તો ઉસકો હમ મિશ્રિત ખેતી માનતે હૈ.
0: બિલકુલ.
1: તો ઇસ તરહ કી જો ખેતી હૈ વો બહુત હી લાભદાયક હોતી હૈ. તો ઇસ તરહ કી ખેતી કરને સે આપકો બતાઉં કે આપકે આય કે સ્રોત હૈ વો કાફી બઢ જાતે હૈ ઓર અલગ અલગ તરહ સે આપકી આય આતી હૈ. દૂસરા જો મહત્વપૂર્ણ ફાયદા યે હૈ કી આપકે ઘર મેં જીતની ડાયવર્સિટી હોગી જીતની જૈવ વિવિધતા હોગી ઉતના હી આપકા જો ઘર કા જો પરિવાર કા હૈ પોષણ હૈ વો કાફી સુરક્ષિત ઓર જો હૈ પૌષ્ટિક હોગા.
0: બિલકુલ.
1: ઇન ચીજો કો દેખતે હુએ મિશ્રિત ખેતી હૈ વો બહુત હી લાભદાયક હોતી હૈ. દૂસરા અગર મિશ્રિત ખેતી કી વાત કરતે હૈ તો ઇસમે એક તો જો ઉત્પાદન હૈ વો આપકા બઢતા હૈ ઓર ઇસમે કહી જો જલવાયુ પરિવર્તન કે પ્રભાવ હુએ વો ભી કમ પડતે હૈ.
0: બિલકુલ.
1: ઓર દૂસરી દ્રષ્ટિ સે હમ દેખે તો મિટ્ટી કી પોષકતા ભી બઢતી હૈ. તો અગર હમ વાત કરતે હૈ કી મિશ્રિત ખેતી આવશ્યક ક્યું હૈ તો યહાં પે એક તો ક્યા હૈ કી જલવાયુ પરિવર્તન જો હૈ આપ દેખ રહે હૈ અભી કાફી જ્યાદા હો રહા હૈ.
0: બિલકુલ.
1: જિસસે કભી વર્ષા હોતી હૈ કભી નહીં હોતી હૈ કહી હો રહી તો જ્યાં બાઢ આ રહે હૈ અકાલ પડ રહે હૈ ઇસ તરહ કી ચીજે આપકો દેખને કો મિલ રહી હૈ વર્તમાન મેં.
0: બિલકુલ.
1: દૂસરા ઇસકા જો પ્રભાવ યે હૈ કે જબ જલવાયુ પરિવર્તન કી બાત કરતે હૈ તો હમારી ખેતી સે જુડા હુઆ ભી એક મહત્વપૂર્ણ વો હોતા હૈ. તો જૈસે રાસાયનિક કા ઉપયોગ હૈ,

ભાઈન બુનો અણસ્કી થાતે કાર્યક્રમ ખેતીવાડી ટકી અમે પડો સુટ આપને મારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામે આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો અમારા અણપતા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કોપડા, વાગથરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો ભાઈન બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક ના વિશે ને હાથે તારું દી રામ રામ રામ રામ.

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવન દાન આલંગા હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલની બદલાવની શરૂઆત હે વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત
1: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે સોપડા થકી દોસ્તી કરવી હે
0: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે શિક્ષા તકી બદલેગા હર એક દાડો નિરાતર
1: હિંડો સ્કૂલ જા આપણે આપણા ભી હપના પૂરા કરો
0: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હે હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હે
1: હોવે જૈવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા
0: શિક્ષા નહીં તો સપના અધૂરા શિક્ષા હે હર બચ્ચે કા પૂરા હક વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત

એટલેજ મનક કહે કે પાણી તો કાલ હે, પાણી થકી જ આપણું જીવન હે. હોવે જાગૃતિપૂર્ણ, હર બૂંદ મેં આપણું જીવન હે, ને આજ ધરતી માતાનું સંબલ હે. હોવે અંજલિપૂર્ણ, આપણે ભાઈ બહેન થકી આપણે અનુરોધ કરા કે નરને ખુલ્લું નહીં રાખવું, બારિશને પાણીનું સંગ્રહ કરવું, આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢીનું જીવન સફળ થઈ જાગા. હવે હવે જાગૃતિપૂર્ણ, આપણે ભાઈ બહેનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો, ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હે, આ આપણી પહેચાન હે, હર બૂંદનું મોલ આપણે જાણો. વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.

આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહો યા આપણને કેટલી શાંતિ મળે હે, જે હવામાં આપણે હાલ રહો એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.

0: માયનબુનું ગીત તો આશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું સ્વાગત કરો હું અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ભાઈનબુનું ગીત કે પહેલે અમે આપને વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હું કે આપણે મિશ્રિત ખેતી હળતે કરી શકો અને આના હું લાભ હે. તો અણ વિષય માટે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ થકી જોડી રહી માંગીલાલજી. તો સબથી કી પહેલા આપણે હામરી લણાની વાત અને મોરે કર આપણી વાતે. સર નમસ્કાર.
1: નમસ્કાર જી.
0: સર આપકા બહોત બહોત સ્વાગત કરતી હું મેં વાગડ રેડિયો પરિવાર મેં.
1: જી ધન્યવાદ.
0: સર જૈસા કી આજ આપ હમારે કાર્યક્રમ ખેતીવાડી સે જોડ રહે હૈ ઓર આજ હમારી કાર્યક્રમ મેં આપસે વાતચીત કા વિષય હૈ મિશ્રિત ખેતી કે મહત્વ કો લેકર. હમ દેખતે હૈ કે સમય સમય પર હમ હમારે શ્રોતા સાથીઓ સે કુછ મહત્વપૂર્ણ એસે વિષય હોતે હૈ જિન પર લગાતાર ચર્ચા કરતે રહેતે હૈ ઓર ઇસ વિષય પર ભી હમ બહોત સી બાર હમારે શ્રોતા સાથીઓ સે ચર્ચા કર ચુકે હૈ. લેકિન યે બુવાઈ કા જો સમય હૈ ઇસમેં અગર ઇસ વિષય પર હમ હમારે શ્રોતા સાથીઓ સે વાતચીત કરે તો વો ઉનકે લિયે બહોત હી મહત્વપૂર્ણ હોગા, ક્યોંકિ યહી વો સમય હૈ જબ મિશ્રિત ખેતી કે માધ્યમ સે હમારે જો કિસાન ભાઈ બહેન હૈ વો અપની આય કો બઢા સકતે હૈ. તો આપ કાર્યક્રમ મેં હમે સબસે પહેલે યહી બતાઈએ કે મિશ્રિત ખેતી ક્યા હૈ.
1: જી તો દેખે અગર મિશ્રિત ખેતી કી હમ બાત કરતે હૈ તો મિશ્રિત ખેતી કા મતલબ સિર્ફ યહી નહીં કે આપ જો હૈ આપકે જો ખેત મેં હૈ જો ફસલે ઉગાઈ, ઇસકે સાથ સાથ જૈસે હમ મિશ્રિત ખેતી કી જહાં બાત હોતી હૈ વહાં આપકા પશુપાલન આતા હૈ, આપકી બાગવાની હૈ, આપકી સબ્જી બાડી હૈ, પોષણ બાડી હૈ, આપ જો આપકે પશુ હૈ ઉનકે લિયે ચારા ઉત્પાદન હૈ યા મુર્ગી પાલન હૈ બકરી પાલન હૈ, તો એ સારી ચીજો કો અગર અપનાતે હૈ તો ઉસકો હમ મિશ્રિત ખેતી માનતે હૈ.
0: બિલકુલ.
1: તો ઇસ તરહ કી જો ખેતી હૈ વો બહુત હી લાભદાયક હોતી હૈ. તો ઇસ તરહ કી ખેતી કરને સે આપકો બતાઉં કે આપકે આય કે સ્રોત હૈ વો કાફી બઢ જાતે હૈ ઓર અલગ અલગ તરહ સે આપકી આય આતી હૈ. દૂસરા જો મહત્વપૂર્ણ ફાયદા યે હૈ કી આપકે ઘર મેં જીતની ડાયવર્સિટી હોગી જીતની જૈવ વિવિધતા હોગી ઉતના હી આપકા જો ઘર કા જો પરિવાર કા હૈ પોષણ હૈ વો કાફી સુરક્ષિત ઓર જો હૈ પૌષ્ટિક હોગા.
0: બિલકુલ.
1: તો ઇન ચીજો કો દેખતે હુએ મિશ્રિત ખેતી હૈ વો બહુત હી લાભદાયક હોતી હૈ. દૂસરા અગર મિશ્રિત ખેતી કી વાત કરતે હૈ તો ઇસમે એક તો જો ઉત્પાદન હૈ વો આપકા બઢતા હૈ ઓર ઇસમે કહી જો જલવાયુ પરિવર્તન કે પ્રભાવ હુએ વો ભી કમ પડતે હૈ.
0: બિલકુલ.
1: ઓર દૂસરી દ્રષ્ટિ સે હમ દેખે તો મિટ્ટી કી પોષકતા ભી બઢતી હૈ. તો અગર હમ વાત કરતે હૈ કી મિશ્રિત ખેતી આવશ્યક ક્યું હૈ તો યહાં પે એક તો ક્યા હૈ કી જલવાયુ પરિવર્તન જો હૈ આપ દેખ રહે હૈ અભી કાફી જ્યાદા હો રહા હૈ.
0: બિલકુલ.
1: જિસસે કભી વર્ષા હોતી હૈ કભી નહીં હોતી હૈ કહી હો રહી તો જ્યાં બાઢ આ રહે હૈ અકાલ પડ રહે હૈ ઇસ તરહ કી ચીજે આપકો દેખને કો મિલ રહી હૈ વર્તમાન મેં.
0: બિલકુલ.
1: દૂસરા ઇસકા જો પ્રભાવ યે હૈ કે જબ જલવાયુ પરિવર્તન કી બાત કરતે હૈ તો યે હમારી ખેતી સે જુડા હુઆ ભી એક મહત્વપૂર્ણ વો હોતા હૈ. તો જૈસે રાસાયનિક કા ઉપયોગ હૈ યે હો રહા હૈ. તો જબ હમ બાત કરતે હૈ તો ઇસમેં ક્યા કે કિસાનો કી જો મિટ્ટી હોતી હૈ ઉસકી ઉર્વરકતા હૈ વો કમ હો જાતી હૈ ઓર ઉનકે સામને ચુનૌતી ખડી હો જાતી હૈ. તો ઇસલિયે યે આવશ્યક હૈ અગર મિશ્રિત ખેતી કરતે હૈ તો આપકે જો એક તો જો ઘર કા જો આપકી આય હૈ ઉસમેં તો બઢોતરી હોગી. દૂસરા જલવાયુ પરિવર્તન જો હો રહા હૈ ઉસપે જો હૈ જો કુપ્રભાવ હુએ વો નહીં પડેગા.
0: બિલકુલ.
1: ઇસકે સાથ મેં જો આગે ચલકર આપ દેખેંગે તો આપકી ફસલ મેં અગર જલવાયુ પરિવર્તન હૈ અગર આપને જૈવ વિવિધતા જ્યાદા હૈ આપકે પાસ સારી ચીજે હૈ મિશ્રિત ખેતી હૈ તો આપકો યે નિશ્ચિત હોતા હૈ કે કુછ તો આપકો મિલેગા.
0: બિલકુલ સર.
1: નહીં તો કઈ વાર એસા હોતા હૈ કે જૈસે અગર જલવાયુ પરિવર્તન હૈ યા વર્ષા અધિક હો ગઈ અગર આપને એક હી પ્રકાર કી ખેતી કી અગર વો નષ્ટ હો ગઈ તો ફિર આપકે રાસ્તે બંધ હો જાયેંગે આય કે.
0: બિલકુલ.
1: ઓર બડા નુકસાન આપકો ઉઠાના પડ સકતા હૈ.
0: જી હા બિલકુલ સર આપને સહી કહા. જૈસા કી આપને હમે બતાયા કે મિશ્રિત ખેતી ક્યા હૈ ઓર યે ક્યું જરૂરી હૈ. નહીં સર અબ હમ હમારે શ્રોતા સાથીઓ કો મિશ્રિત ખેતી કે લાભ કે બારે મેં બતાના ચાહેંગે. તો કોણ કોણ સે એસે પ્રમુખ લાભ હૈ જો મિશ્રિત ખેતી કરને સે હમે મિલતે હૈ.
1: જી તો દેખિયે મિશ્રિત ખેતી કી વાત કરતે તો સબસે પહેલે ફસલ અગર ફસલ મેં આપકી વિવિધતા હોગી અલગ અલગ ફસલે હોગી તો આપકો અલગ અલગ આય કે સ્રોત હોંગે જિસમેં આપકે ખાને કે લિયે હોગી ઓર કુછ બેચને કે લિયે ભી હોગી. દૂસરા હમ દેખતે હૈ કે આપકે પાસ પશુપાલન હૈ તો આપકા દૂધ કા ઉત્પાદન હોગા, આપકે પાસ સબ્જી હૈ તો આપ ઘર મેં ખાયેંગે ઓર અતિરિક્ત હોગી ઉસકો આપ સેલ કર સકતે બેચ સકતે હૈ.
0: બિલકુલ.
1: અગર મુર્ગી પાલન હોગા તો અંડે ઓર મુર્ગીયાં હૈ મુર્ગી હૈ વો આપ સેલ ભી કર સકતે ઓર યુઝ ભી કર સકતે હો. તો ઇસકે અલાવા ઇનસે ક્યા કે એક અતિરિક્ત આય પ્રાપ્ત હોતી હૈ સબસે મુખ્ય જો લાભ વો યે હૈ. દૂસરા હૈ કે પોષણ કી દ્રષ્ટિ સે હમ દેખતે હૈ તો પરિવાર કી પોષણ સુરક્ષા હૈ વો બહુત હી અચ્છી હો જાતી હૈ.
0: બિલકુલ.
1: જિસમેં જૈસે અનાજ હૈ દાલે હૈ હરી સબ્જીયાં હૈ પત્તેદાર સબ્જીયાં હૈ અંડે હૈ દૂધ હૈ તો યે સારે જો મિલકે હૈ જો સંતુલિત ભોજન बनाते हैं और वो भोजन वो अपनी थाली में होगा तो आपके परिवार को जो भोजन मिलेगा उससे कई प्रकार की बीमारियां हैं या आपके जो कुपोषण जैसी समस्याएं हैं वो आपके आसपास भी नहीं आएगी।
0: बिल्कुल,
1: तो ये पोषण की दृष्टि से भी बहुत महत्वपूर्ण है। दूसरा है खेत के लिए हम देखते हैं तो जितना जो हमारी हेल्थ होती है हमारा स्वास्थ्य होता है वैसे ही मृदा का भी एक स्वास्थ्य होता है।
0: जी जी।
1: तो उसकी हेल्थ के लिए भी ये बहुत लाभदायक होती है क्योंकि जो आप मिश्रित खेती करते हैं जैसे गोबर प्राप्त हो रहा है तो आपको खाद मिल जाएगा, आपका कचरा हो रहा है तो आपकी मल्चिंग या फिर आपके खेत में जो है उसका खाद मिल जाएगा, आप जो अलग अलग प्रकार की अगर फसलें करते हैं तो कार्बन की जो मात्राएं हैं वो आपकी मिट्टी में बढ़ जाएगी।
0: बिल्कुल।
1: दूसरा, आप जैविक तरीके से हम जब करते हैं तो मिट्टी का पोषण बढ़ता है और उससे आपका उत्पादन भी बढ़ता है। तो ये भी हमारे लिए बहुत जरूरी है कि मिट्टी की उर्वरता के लिए मिश्रित खेती करनी चाहिए।
0: जी जी।
1: इसके जो साथ में है जलवायु परिवर्तन से निपटने के लिए है, ये बहुत ही महत्वपूर्ण वो है हमारा संसाधन कि अगर आप मिश्रित खेती करते वो भी हमारे परंपरागत तरीके से।
0: बिल्कुल।
1: तो ये जो जलवायु परिवर्तन है उस पे जो प्रभाव है गहरा प्रभाव नहीं पड़ेगा, उस दृष्टि से आपकी फसल को या मिश्रित खेत को नुकसान भी नहीं होगा।
0: जी जी।
1: तो ये भी एक महत्वपूर्ण है। दूसरा ये है कि हम परंपरागत और प्राकृतिक संसाधन है उनका बेहतर उपयोग कर रहे हैं, क्योंकि जब हम मिश्रित खेती की बात करते तो बैल आपके पास होंगे, पशु आपके पास होंगे, आप उससे खाद बना के डालेंगे, इसके साथ में जो है आपके अलग अलग प्रकार की जो चीजें होंगी वो होगा, तो आपके जो है बाहरी संसाधन इसमें नहीं होंगे क्योंकि बाहरी संसाधन आपको जरूरत नहीं पड़ेगी, क्योंकि फल है, सब्जियां हैं, अनाज है, गाय है, मुर्गियां हैं, तो ये सब अगर है तो उसमें आपको बाहरी निर्भरता खत्म हो जाएगी।
0: जी जी।
1: दूसरा है कि जैसे हमने बात की थी कि बायोडाइवर्सिटी जैव विविधता, कि हमारे शरीर को और हमारे जो क्लाइमेट को है वो जैव विविधता बहुत जरूरी है, उसको बचाना हमारे लिए जरूरी है।
0: जी हाँ।
1: तो जब हम मिश्रित खेती करते हैं तो अक्सर देखा जाता है कि जो जैव विविधता वो काफी हो जाती है हमारे पास और उससे पोषण के साथ साथ में हम पूरे क्लाइमेट का भी रक्षा करते हैं, तो ये भी जरूरी है। दूसरा है कि कम लागत, जब हम मिश्रित खेती करते हैं तो हमारी लागत है वो बहुत कम होती है।
0: जी जी।
1: क्योंकि आपको बाहर से खाद बीज नहीं लाना पड़ेगा, आपको दूध नहीं लाना पड़ेगा, आपको सब्जियां नहीं लानी पड़ेगी, आपको फल नहीं लाने पड़ेंगे, तो अगर ये सब नहीं लाएंगे तो आपकी आय में बचत होगी और आपकी जो बचत है वो बढ़ेगी।
0: बिल्कुल।
1: तो इसलिए भी ये बहुत महत्वपूर्ण है।
0: बिल्कुल सर, आपने सही कहा। तो जैसा कि सर आप हमें बता रहे हैं कि मिश्रित खेती के कई सारे लाभ हैं जिनका हमें ध्यान रखने की जरूरत है।
1: जी।
0: यही सर मिश्रित खेती में क्या क्या शामिल किया जा सकता है?
1: देखिए, जब हम नाम लेते हैं मिश्रित खेती तो हमें समझ में आता है कि बहुत सारी कुछ चीजें होगी जिसका मिश्रण होगा। तो यहाँ पे आप अनाज है, दालें हैं, तिलहन की खेती है, इसमें आपकी पोषण वाटिका है जिसमें सब्जियां हैं, फलदार पौधे हैं जैसे बहुउद्देशी पौधे हैं वो आप लगा सकते हैं, गाय भैंस बकरी है, भेड़ है, मुर्गियां हैं या बतख पालन, और कई जो क्षेत्र है वहाँ पे जैसे मधुमक्खी पालन होता है।
0: बिल्कुल।
1: और अलग अलग प्रकार का चारा उत्पादन और हमारे जो गोबर खाद से बर्मी कंपोस्ट करना, उकेड़ा जो है खाद बनाना, जल संरक्षण जैसे खेत तालाब की हम बात करते हैं, स्थानीय बीजों का संरक्षण जो हम बात करते हैं कि हमारे परंपरागत बीज है वो जलवायु से लड़ने में काफी सक्षम होते हैं।
0: बिल्कुल।
1: तो इन सारी चीजों को हम जो है मिश्रित खेती में शामिल कर सकते हैं।
0: जी हाँ। तो सर जैसा कि कार्यक्रम में आपने हमें बहुत अच्छी तरीके से ढेर सारी बातों को बताया है, ये समुदाय इसमें क्या भूमिका निभा सकते हैं अपनी?
1: समुदाय की हम बात करें तो इसमें बात ये है कि जैसे प्रत्येक परिवार है कम से कम 5 से 7 प्रकार की जो फसलें हैं वो उगाए।
0: बिल्कुल।
1: तो ये आपका एक प्रयास रहेगा तो इससे आपकी घर की पोषण सुरक्षा बढ़ेगी, इसके साथ में पोषण वाटिका विकसित करें ताकि बाहरी निर्भरता आपकी खत्म हो जाए।
0: जी हाँ।
1: और वो पूरे समुदाय स्तर पर आप इसको करें। इसके साथ ही है जो पशुपालन और जो हम बात करते हैं जैविक खाद है उसका निर्माण करें, आप चाहे उकेड़े के माध्यम से करें चाहे बर्मी कंपोस्ट करें।
0: बिल्कुल।
1: वर्षा जल का संरक्षण इसमें शामिल किया जा सकता है, रासायनिक खेती की जो निर्भरता हो उसको बिल्कुल कम करें और जैविक को बढ़ावा दें हमारे क्षेत्र में, हमारे समुदाय में, हमारे परिवारों में, और हमारे जो सीख और अनुभव है वो एक दूसरे के साथ साझा करें।
0: बिल्कुल।
1: ताकि हर परिवार जागरूक होके इस प्रणाली को अपनाए।
0: बिल्कुल। तो सर जैसा कि कार्यक्रम में हमारी आपसे बातें ढेर सारी हो गई हैं, अंत में आप कार्यक्रम के माध्यम से हमारे श्रोता साथियों को क्या संदेश देना चाहेंगे?
1: तो मैं यही संदेश देना चाहूंगा कि मिश्रित खेती केवल एक कृषि करने का ही पत्ती नहीं है, इसमें हमारे जो समग्र जीवन शैली है और किसान के लिए आर्थिक सामाजिक हर दृष्टि से महत्वपूर्ण होती है और हम जलवायु को बचाने का एक प्रयास करते हैं, तो मैं कहूंगा सभी किसान भाई इसको अपनाएं और हमारी आपकी पोषण सुरक्षा और जैव विविधता को भी बचाएं।
0: बिल्कुल, तो सर मैं आपका धन्यवाद करना चाहूंगी कि आप हमारे कार्यक्रम से जुड़े और आपका कीमती समय आपने हमें दिया।
1: जी धन्यवाद।
0: માઇન પુનુ જેમ કે આપણે આપણે વેસમાં માંગીલાલજી જોડે તક હતા ને એણે આપણને ઘણી અસલ તરીકા તકી ઘણાકાની વાતે બતાડી હે। એણે આપણને બતાડ્યું કે મિશ્રિત ખેતી હું કહેવાય હે, આ કેમ જરૂરી હે, આંત કે આપણને કયા કયા લાભ થાય હે ને મિશ્રિત ખેતી મે આપણે કઈ કઈ ચીજને શામિલ કરી શકો। તો આશા કરો હો કે આ હંગરી વાતે આપને ગમી હોંગા, કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ તકી સૂટા પડવાનું। તો સૂટા તો પડ પણ સાથે પહેલા હમરી લઈ કોર ગીત ને મોરે પડો સૂટા।

ભાઈનબોનો અણસ્કી ખાતે કાર્યક્રમ ખેતીવાડી ટકી અમે પડો સૂટ. આપને મારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામાં આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો અમારા અણપતા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કોપડા, વાગધારા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો ભાઈન બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક ના વિશે ને હાથે તારુદી રામ રામ રામ રામ.